0: tenir ta laden ge chete so te ani ten che hi ten bala jogre se ba ina ledang se andi ge ta lite nai ning ba lis ja ba te go go ba chan bu che te ge che hi ba te nai ge ba gi che lo go ge ba tene teni hi ban de nai dam ba teni ya na nai dam ba ni ge lo go ge ba re tenyo se ka la da yin hi bi ga tenyo te nai ning ba ge du bi ga ani tenyo ta se ka na nai dam ba ge du bi ge cha ge तो शावा के दिसे ने बिगता नै तने छा दिरो तने इंदले नै निबा लिस शावा दा नै गिबा गिचे दा नै दंबा तेनी दा अनि तेनी छक ओ जी सोसोला निन जंग बारे ति इंदले लादेन ते तें जु जोसो कि छानि हि गा पाइना जो दे छरे सना दा आ ली छे तेनी तेनी छक दा जो तें ना लान जु बतने जी छा दिरे ओ त ड्रा सम बदी दा ड्रा गिबा दा घा रे से पाइना चावा सन जु बा ग नोला निस मस ना नै जा का आ दी nga chi yang chi chibi doji chogan zibi li xie jen bi wang bu gong nong la ta ka kong se na mandu ya na ka ni xie ya bi ke ane a cik di gang re se ya deri ta nda zo gang re se ba yin na zawa koran ga na na dini la den ke chi gang da gang yin ba ta te chiri se na ko ni zung yi gu ni ten yo ba shi ni de da bu ke la den ke chi de so de ane ten gang re ji jo wa ni jo ba shi la den ji chi ji ten ju jo se de ten yo shi do na chi ji ngin zin ta अनि देंजु जोत्सर वन्दनि दे देयो मातो शतान का लादेन कि छेगु न ना ला नि फुबाग यमा छमा दे अनि रना गान ल जेबि क मिन्दा दे जिंजु ल तिनि जर्गि बि छे यमा छे चांचां रे देन देन बा यंचा ता ngoma shi shi ba yena ani che de zo ge da yu zo de de ge bi ge zong da bu yu de me ja zao rang ge no la la de ge che ge zha zhu de de me ba 세부지 때문에 봐. 된전이 봐 연자 아니 그 양지 드비 도지기 아 리게 준비 와 보고 나라. 아 다 자와가 나라. 니서 마사와 다 코란 그 가공세나 만도 야나 카네 그 존어 보지. 아 송자바도 가래 있어 봐이나. 라딘지 치 듄보크 다이주스 때 아니 사와신 순으리. 와 사스 가바 장터도 나다 나마 라라도 아단 타면 라다 르세니 치칸 쓴 거 토니 아니 라딘 그 치 다이주스 때 아니 세부지는 때문에 봐래. 근데 자와가 나라. 니스 마세나 아니 인제바 진화군으로다 카컴빅스든 인데리스 다 대소대 치르스나 공을 흔드는 놈은 안소 좋아 대소 걸었다 사힌도디지
1: 다다 치치 심바데나 칸기 손다 로치린 치지 향라 몬티에 안치린 치신저 가스히어
0: Tene ta tere nga zo ma ta mento laden jiko la ta ma ndo ji ten. Ta laden ke non la ta jiwan ke non la ta sas ka ba chantar to nga da nama ra la ta adan tamir ra da ru se ni cawa ke non la ngiso masal wa. Ani jayu jo se te ten yo pa yin za ta ndi ko la ani nga zo yonke labar to ani sanjib pa la ani yonke ji li tambo wa ji lan chun pa yin na jayu jo se ndeso ta hachan ke ta ka chenpo ji na. yōngi lāpar tō ngā tsō kō yīgē ngī jī lāngi kō nō na tā chī kāzā gē tū tā bō tā chī ngī sō ngā tsō tā kōl gī bī kō anī tēntā rā bō jī tsō tē tā chī rē sē na dā yī shō sēn tē sō chā tē bā rē tēnē yī tā tā nī kō lā sā hī shā jī tō tsō chī rē tā sā sā kāpā chāng tā ngā tā nā mā rā lā tā ā tā tā mē rā tā rē hī bī kō jiāng kō tā tsīn tē kē lā tēng kē chē kē dā yī shō sē tēng yō rē sē tā dā yī shō tēng yō rē tē wēn chā kān tā rē shē lā tēng jī chī dīng yō bā yī nā yāng Ani jiwaan ka nana, ani nana nyingi dhaya yuzo te misi tanyo maari. Sa su se dili, jinju sa yana yanju sa ki jisili, ani laden ki chi su toba ta. Jinju ga ba ta tara ki jisili te toba ta. Jinju nga ta nama ra la teso ki jisili te toba ta. Jinju a ta, ani jinju anta dupa ki tame ki jisili ra da ra kanru yagi pa. Tanju ma to le, ani... chē dīng nōng lā tā nālā nīng jī dāi yu sō tē tēng yō mā rī sī. Tō mā tē mā tē chē rī sē tī lā nālā nīng tē rāni kāng lā yā sā kē mī tē yī jīng jū lā tū mā gī pā rā. Ā nī kāng tē rā yā chū pī kā chē rāwān jī yī pā rī sī. Chē rāwān jī yī pā yī nsā ā nī kāng tē rā chē rī sē tī lā mī sē lā kā tī nī dāi yu sō tē kō mā tē mā shē. Tā tē kāng tē sē pā yī nā pē rā nā jīng jū nā yī nā yā ndā ā nī jīng jū lā yī nā yā ndā Tē nī kā tē chērē sēnē, anī rāñi kāndērē jē chōgūyō rē, rāñi kāndērē jē chōgūyō rē. Tē yīndi lō, anī, nzhēshē mati tīnzi gā nō nā, 아니 라 나타는 갑당 뜬데 진주 탄지라 시장 매버 찌리스 야라 샤오 세니 아 마디 천진 뜻으로 와 더라티 바이나요 나라 대소때 라나소소 아니 갑니나 뜬데 아니 그 진주 탄지라 아니 간데데 그 시장 매버 그 야추그레스 마톨 인달라 자다 인달라 마저스 아틴 그 미세 매버레스 답에나 안소 아 진주 고노다 아 안소데 아 진주 가이지스 다 진주 쪽에 박는 진주 가이지스로 아니 라딩 그체 나자바테 페나 라나 고르모이다 락나 고르모이 딘 나테 라카야 라 지비가슬라 진주 가이지스라 아니 라딩 그체 나테 야 초바시 라나 고르모이에서 비가슬라 고모 아니 가나요스 이거 이제 땡겨요 니지 드네 진주 가이지스라 드네 라딩 그체 나자바 페르나 호캉나 호마망다 호캉나 호마망다 호캉지 캉기 진주 가르 디지스라 아니 라딩 체 나자바 딘들 로마 마보 요사게 옛데 로강에 받는 거래 딘들 라딩 나이스 드니 다이 지스르 진주 진주 다이 지스르 라딩 체 나자바 페나 캄비 레나 샤베다 캄비 레나 샤베 딘나 샤베바 야나 샤베비 그 샤시사게 아니 옛라보테 캄바가 레이엠바 레이세들 캄바가 토엠바 드니 지주 나게 지스르 아니 라딩 체 나자바 페르나 눈나 캄바 잡다 어 캄바 제사데 그나 제바레스나 누나스 데 만다기 니네는 니히 비기 진주 나기 지슬 어 아니 라데 체 나자바 데네 진주 바기 지슬 라데 체 나자바데 페나 잡이 칸나 노르망다 어 칸나 히비 카바기 카 진주 바스 데 지슬 나자 주고 와 데네 진노 마보 요사데 그나레스나 잡이 그 카비 바 어 잡이 그 데네 포랑이 바 데네 진주 마기 지슬 라데 체 나자바 페나 줌나 시바 녀르다 Rimna, Shibanyalta, Shibanyasa, the Canary, Yurt Canaries, Rimnip. Abayan and Ryan Amayan at the Rimna, Shibanyup. Tene, Jinju Agisel, Tene, Ladin Chinajaba Pena, Chandona, Tony Tarta. Tina, Tony Tarsa, the Canataries, Chandona Tars. Tina Chando, Higamandan or no, Sandy Casilla, Ani, Aquanta, Dubarimatul, Tengita, Ad Todibaro, Chandos. Tene jinju rag jisle lading chena jaba pena herna jana yuta jana kana nipa kana yosa ki yute shashuna yamba herna herge her jinju ra tene jinju rag jisle lading chena yuba de pena chodelna yukta mambo ji chopi ke jana ani ko yubare yuderis tene chodelna yugi bikasla dal ki jinju lar tene jinju sag jisle lading chena jaba pena ngari na kanrumbo che yuta Garum which can the Yusik needed in Gero, Naris, Narako Roskiris, Jinju Sar. Then Tendrian by Yenza, Lading Chenate, Jinju Chubo, a Tamag is a Chemeduko, only Jastropatan Chaduris, Tendrian by Yenza, Nedabarinatati, or Ranches. Tanyba Lading Chigonola Late, a young, a Jinju Chubo Gisloco Chemetatine, and a Joroma. Perna Jinju Kagi Gisla, Lading Chen Lajaba. Tangla dragged up. Tangla dragged up. Digas Saturday Daga Yak, Jibigasla, Jinju Gar, Tina Kaijizil, or Lading Chilatizani, Tangla, Joss, Jossi Yut, the Diamond Thing Yerwa. Tane, Jinju Nagizil, Lading Chi, Lazabati, Counting La, Tartu Zukta, or Tartu to be shot, Kanashi Baris, Counting Las, Kambak Tinga, or Counting La, he beginning the Jinju Narwa. Tane, Jinju Tag Gisel, Lading Chi, Lazabati, Pella, Yigi Yut. Oya, Pela, Yigi, Yigi Solaris, and Pela Yus. Panor Potig, Jibigasla, Jinu Tash. Tene Jinu Nagi is a Ladin Chal Lajabati, Tingla, Tap. What Tinla, Tap, Sabata Bara, the Taki, Tinji, or Tin, he because Jinu Nari, Digisla, any Ladin Chi Lajani, or Tina Tas, Gana Tas, and a Tingla Tas. On any barinua. Tene Jinu Pagisla, Ladin Chi Lajabati, Lobla, Twenta. Salad another lobby lob, Jibigasla, Jinju Pari, Digisla, Ladin Chilagin, Loblatin, Kana Twins, Loblatins. Tene, Jinju Maggi is a Ladin Chilajapa, Njamla de Tap. Njamla de. Odina, designated in Gurwa. Njamla de. Angara than Jamina Jinju Mari, Digisla, Ladin Chilajapa. Tene, Jinju ah, Yan and Tamek Gisla, Ladin Chilajapati, Tala Zajin. Tala Zajins, Kana Zajins, and a Tala Zajins. Why? Rather the tie, he because a lant had a dubas, Madol Jinju Ari. Tene Jinju Rag Gisela, Ladin Che Lajabati, Corla, Shams, 뱀보다 모두 잡을 라서 봐 그랑공 코요 때서라 하진 샴보시 바디 코르라 샴 아 디는 코르기 진주 라리 디지슬라 라딩 틀라 잡 데니 진주 라딩 라기 지슬라 라딩 틀라 잡아데 쳔블라 사사송 어 쳔밤 부이 쳔들 아니 사사라송 말이 디는 사산로 그 귀셋도 땡긴도 쳔블 히비가슬라 안바기 쳔블 김바기 진주 라리 데니 진주 사기 지슬라 라딩 틀라 잡아 짜히라 선박 틱다 짜히 라 선다 짜히 히비가슬라 아 히기 진주 사리 데라 아 라딩 틀 라데제니 짜히 라 선다 틱 선다 틱사기 여데 땡겨 오 덴제 바 연자 아 아니 지왕 그놈나 라딩 틀 딩 그놈나 아 층아 마도 나라니 미서 그더니 다이저서도 마데기 비 젠센도 쪼데 체리서 바이나 나라니데 진주로 뜨미기 바 아니 라왕 진주 체에 바 연자 아니 간다라 체리서 나 다이저서도 마데 바레서 바레 덴제 바 연자 아니 라딩 지 체에나 아, 근데 제 경험이 이미 철 세야거든요. 이게 자 자원이네. 그걸 넣어 버려. 라덴이 체이나 제 경험이 이미 첫 말이스. 네 봐요 말이스. 빼나 아니 라덴이 체지 나 라니 답때 라덴이 체 이마 강히라 제 경험이 많이 스테니의 제 경험이 이미 싫어요. 양 나의 체들아 나의 랑기지 체다 나의 많이 막 체세야. 나만이 여러와 뒤들 나의 랑기지 체이나 제 영화지 이미 체가 마쳤으나 나의 랑기지 체이나 제 영화지 이미 마쳤어. 빼나 나이지 체인케지 나라니다. 그죠? 나라니다베 고 나이지 체인케지 나라니다베 어 되니 나이 라기지 체인나야. 이제 코니 체 야마지 마이 코니 체 자와지레스. 어 되니 인디라 라데 체이나 체 야마지 비 참아레. 나이 라기지 체이나 체 야마지 비 마차레. 어 단 내소 고랑 가서 어 응이 바르테 야 자자시 기바틴도. 된대 바얀자 아니 간달라다 체 예왕진 세야데 간소 선지베 가슬라다 예왕진 마 장용 위가슬라 쳇당 간소 용달라 달라들라데 어디 진들 하진 지든 중군 베다스니 아니 예왕진 진다보지 간소 당거여와 된대 지 장용 위가슬라 아니 가시 어 라들라데 세네 라덴지 체데 체 예왕진 간소 장 당거여 된대 바얀자 아니 라덴 그 체이나 다 진주라 아니 뒤귀비 그 체 예왕진 비 차례상 상거든 그 간소다 아 로시잖아 뭔데 되게 로반 줘서 봐. 레데면 자다 된다. 라데지 체기 나니 아니 스라르 드 아니 드 대가 보디 체르지나 영화지 영바 마도 나라니도 아니 라마지 영비 아니 라데지 체이나 영화지 영기 바다 되는 자원이 삼모로 바데 내가 지레스. 와야.

0: chen xia la. Sama sai xiu.
1: Yo yo yo yo.
2: Ah ma ma ma ma. Re ji ti.
3: Po dia zong ti tong liao de.
0: Oh, han zhao ni zong la da bong ge le.
2: A gu, re zhe su gong ji si re.
4: Mo ce gu do ping a re.
2: Na zhe su ji ji zong ro xi do.
4: Oh ya ya ya. Ci ye che gu xue le.
3: Ma ta ti ya.
4: Ya, zhen ya. Chu gu, re ma cha ti ni, gong chi jiu zhi do.
0: Ya ya ya. An de, shu ma an de zhen la.
3: An ri ya.
0: Aziz ga ko. Je ma cha. Nya, chen dong dai go da mo zeng a ji de ga.
3: Yo yo yo ti.
0: Wa ya ya xiao. Yu la ma.
4: Chao ko han si xin zo le.
2: Han si xin zo le ko.
4: Te le. Dai ye do mo zeng re de.
2: Wo ya. An zhong ye zang ning ge le.
4: Ge. Ye han chao ko han.
2: Na ko han ling ko.
4: Ya te te jia de.
0: A ko. Nan cha mama and la chi si gre.
4: Ne le, tan yisom.
0: Yo.
3: Ago, sangu de kachere.
4: Te le tan yi tsek do mo se din re.
0: Amo, te don de chi che. Te do, nga la limpong ga la.
4: Ganga ga, hur ta na limpong ga.
0: O ngo ma, chi mo trang wong ga, nga lo kius te chung ru ben ching ga. Dun cha, dan che, dan yi, dan son. Ama, long chen de zi pa ga de de, ma se nga ji chong a no de de.
5: Yo yo ma yo.
4: Nga jia ji, nga jia ju mi zi, nga jia ju mi ni, nga jia ju mi song.
0: Deng du.
4: Nga jia ju mi ye, nga jia ju mi ni.
1: Ya, chong bo ni da zi jia cha de ga. Zi jia cha de na de sa ma sa le hua.
4: Hoi hoi, lan san yi gua ba.
5: Lo zong, chen yong. Sa ma sa le hua.
0: Yo, Zhang Xiu.
1: Zhe ma.
5: Oh.
1: Ta to go lo zang ni ara ji tu ne de la. Jo ga ra ti de xi po tin ji ko xia.
5: Yo yo.
1: Ya. Ta to go chou chong ge dang bo de la. Dem zhe xi ren ko. Ya. Ni xia da yan ko. Tā tērē chī nī mē kēpsā chī zhīng?
4: Mācā pā pū tsā tī kēzōng tāñī sūmchā chok kī rīñī dō mō sī ngā pīng dī dā.
1: Ā, tē yā mō yō sī.
5: Ā mō, sā tēn rā yō jī mā rī, sā sūmchā chok kī, tā ā bā lō kī jī lā yā yī tō rī kō, sā tēn rā kēzōng yō kī.
0: Wō mā rī kwa mā, tā rā ngā tā kō ngā nī chōng jē chāng jī tā mā ngā.
5: Ā mō, ngū sā tēn rā. Ngay ta song ma rizhe ngay sa tanzhe zinyung me.
1: Te lue, ngay chu tuje zondu le yinka. Ta te le koka zo le zhe.
4: Ama.
5: Oh.
4: Zhong hu xin a. Ta song la sa le gey chong gong qianpo tanzhe hali rik cha ma ho.
5: Yo yo.
4: Te tanzhe yin de, kya la zong yang wo re. Te te ma se ngak sam no tong kito rukho ta la sa le jia zo kan qianpo zog tu chen xio. Ngo ma kya la kong gong ta kong chong wo re le. Te ta song kito rukho ta. Chuan bei yong lan do, cu bei yong lan ni ga xia dong tam de, de jia la o dian wang zhang wo de le.
5: Ji ji.
4: De ni ge cong le, ke song zhang wo si da zhen qiu.
5: Ji mei yao.
1: Ji ji ji. Da dao gong wo ma zhang mo ge zha. Ya lu zi, na ni de ru jin tong de zha.
4: Ya ba.
1: Ya. Yin guo.
4: A ba, da di jing hali mu tong di, da di ni tong di kuan ngan zi ren gan zhang.
1: Jue ma ri, jue ma ri. Da dao gong yin ji bei tong gu zhe wo. Ya, xiu de.
0: A guo, nia, cai ji su.
1: ཁོ་ཡ་ཤ་ང་མ་ལོ་ཐང་ང་ཟན་ནོ་ཏོ་ཨོ་རེ་དྲ་མ་ཨོ་ཆོ་སོ་ནི་མེ་མ་སུ་ཅིམ་ཅེ་གེ་པོ་ལོ་དྲ་སལ་ཅེ་སོ་ཅེ་དང་ག་དེ་ཡ་ཤ་གེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ཅེ་ Oh.
0: 아빠, 다 할리통 맞어?
5: 지도 할리통도 주보로 내용주고 기보.
1: 다 도고 엄마 잠 가자. 제주 말이 효 양로자.
4: 야봐.
1: 야 당아 대고 날 뒤에서 미소 지어놓게. 알아 안 돼 대고 날 빼서 통고.
0: 대고 아빠 치린다지. 잠옷 통도 튀고.
4: 지도. 말 다리 아글이야 죽이겠어 가자. 파티 잔들 매너. 아체인.
5: 제 다 파티 어 뒤지 못한데 잔들 인사제.
0: 제데
5: 야 다 체인도 수도.
4: 제데 아마 두 공 바로 심호 장으로 해도 거.
0: 아마 당연히 반지고.
5: 자들에 마요.
0: 자제 아마.
5: 야 공 통지 밀래.
0: 다 통지 밀어.
4: 아마.
5: 어.
4: 나 저 드리 거리 장으로 해.
1: 杨哥是你说的。ये दी ता तो आ नरी दी साजुन तोंग जु तोमा थापचारी ता ता ता ता ता ता चेसा चन तोंग ना ने चे बिखक पो रजो मारी शपो चोलो दे पुचिया ने चोगरे वत चुज तामी ता ता ता चोग पोंग मा जो पोटा मोचा दिंगे कसे छो ताता युरो सेन छो छो मोमा पोपाची छो तरुंग आलता गिन शोका ता ताता छोग पा आ दिदो मोजा ओ मारी मारी छोग पो शोबु नि मोमा जाची मचेल ते जल चिप मे शोबो रे मोमा छो यन हम शो रेते चूता ताता जिजे दिन भलायो चटों से तो उन्हों चेक सोचो पची था पादर तसे जिल माजू ना ये दियो जरी शाबो यंचा चो
4: अबा चे कहाँ उठा चले
1: हाँ ना उठा चले कहाँ
4: ta ta ga ni ma re ni la nga chung ru ja de de ne chom na cha ru ni ma ti go de ne tri nga da chang ni chom do wa ne chen ni sa wa khim bo zo hong go
1: o re ri ti ta zo chong de le dis za za du ta re ho
4: de me ji ni ma re ni ji le nga na sa le chong za tem zo de ne no ti zo ma re ga sen
0: je a gu si do de re de ra a gu ngi ni ga pa ma chi ni la sa ma khim bo zo zo ji go
4: je je
5: ta ma yo chu ni ga den zhe yin de gu ma mi
0: 他穿你离开个这话去日，但没这个弄你，才用离空呢哦，就透过人住个嘛嘞。啊，
5: 我哩，他真正那点也没人个，呃，给么就个做那句，可是给这张也做那句的，太麻烦嘞。是是，哦，但是，哦，咱下巴都，就穿三年，哦，都是，就叫伊那几开的个些，才也没这么热的个些。
0: 呀呀，打听这呢，得也没人个。呃呀，请你多的，
1: 卓玛。哦。哦，我阿哥拉库那那去过好多。
0: 去。拉库那不得，我头那去着了。
4: 哎，去。打听你说，哦，拉库那不上的，哦，差不多做两个。
0: 有有。阿爸哥，去送点弄我去了。
4: 听你去去，卓哥，阿爸知道。
1: 야게보
4: 라쿠나나다
1: 어야 그럼 어 저도다 로자 아우 제야 아우 어 다 전에 들은 이소 어 땜주 토마티 졸랭고 딱히 보고
0: 쳇존을 해
1: 네 쳇존들 아봐 아봐 쳇존아 로자 어 당 엄마 희나 어 총에 봉 엄마 말이
4: 이게 아마 아바 초키 돈드네 아마 다 아바 키 돈드네
0: 아바 키 돈드네 아바 저 전날 말을까
1: 나제미 나 다다 리파 당세 리파 당세 곤체키라 오케 자신드슈 디니다 로브자 초그메 고마테라 로브자 졸마리 초 고마메라 양 쇼보 졸시
4: 야 다 체체 돈드네
5: 다기보가 쳇존래제
1: 다 에빠 이그노나라 마치티 있는 그만데 초파 고만데 초파 기메라 양자 쫑조르지 근데 저 마그메나 리쇼트스
5: 다든지 인휴 마야 가존 디 저거 존나 로잔 저거 버저 존디디
4: 마리 마리 근데 인휴 마 나 저 버러 쇼파치 즈힘 그래
0: 아바 저거 존 아고로 존 나가 아고 마레 절라 이거 마레 나 이치 맞아
1: 오 다 마지 오 나키 라도나 얘기 다 존이 녹지면서 오 라도나 얘기 양지지 인초치 돌 마리 존 오 저거 파크 말 뒤에 들으시 노래 어리디 다들에 엉치기 라도나 얘기 어드론티 텐세히 초 어 초그 파드니니 당오마 나샤그 토콜이 터지 데나 다 초마 어 초지디데 어 남갈 총송리 어 데디디 초파그 다 초로제라스데라 어 돈도이 수데르지 대연아 지마다 제로 직도 급장 앞중아 제기 롬졸라 어 라카졸 로드 어 다르니 대대드 조파크 당아 좁치드 대콘고소 다날 휴송리 다카세 조급함에 가인 나타다 마요나 디오마리 대드 조파크 다 심지 지슈 조오티 어 로자 조리 디돈조 인디 어 응아 조 다 조 파그 능지 어 삼조 인디 조지 다 엄마 샘다 지야래 디리 디카 디디 다 보울 징조 동 사스리 디제 조 산세리 어 다 디기 디디 조지 헝 엄마 딩네 어 네가 상하이 되네 디지라 삼어 춘루 따나 어 다 조뉴 총총 디 파마메 동요라 어 다 조데기 초나 디 다 마요 치다 어 다다 빠든가 상와야 되라 다 다다 삼어 춘리 따나 춘리 따나 다 오나 둘 파든가 어 가제 친이 다 소소게 어 침사리 리존 소나나 어 아키 침상기 디 루제이티 디 올마리 달라 어 돈도에도 다 막기 너무 좋나 냠자 온지다 제 어 니네 대 초파 어 로디 부용 기치다 다 연제면 제 전인 장사 자구리 대조 전인 기발 다 제세 리면서 대 혀자긴 저 얼 말이오 로자 제야 다다다 전이 파게 어 봐 근데 나 니네 여주 기네지도 고티가
5: 다이디 던지 인지르 저거나 이나 니꾸나 제 존드 저거 소쇼 증진다다 뒤나용 다 저거 산론노네 자타여 마리 그래서 당아 쳐라 조만론 조지 그래서 다 뇨초닌 조스 아바지 근데나 샤지피 코기나 초니까 아바지디 니나 어, 저니 파가 소셔 증진이고
0: 아마 아빠
4: 아빠 제가 나 다툼 맞은 게 생물로 쓴다 다 티키는 이제 오래
1: 아, 대응하시 얘는 당은 샤타 어, 저 파가 만난 열이 치워올 말이오 대응하기 급할 다 샤타 근데 왔디 뒤 나의 내비 비치이다 어